વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે રવિવાર, શક સંવત 1948ના શ્રાવણ માસની 25મી તિથિ, તદનુસાર તારીખ 16 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું સોનલ ત્રિવેદી હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ ધ્વનિથી.

શ્રોતા મિત્રો, સવારના 6 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો. દેશભક્તિ સાથે રાજ્યભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી. રાજ્યમાં 103 તાલુકામાં મધ્યમ વરસાદ વરસ્યો. અમદાવાદમાંથી એસઓજીની ટીમે 23 લાખનો માદક પદાર્થ ઝડપ્યો. ગાલે ખાતે શરૂ થયેલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં પેડિકલની સદી સાથે ભારતની સ્થિતિ મજબૂત. અને ફીબા અંડર 18 એશિયા કપમાં આજે ભારત દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે લોકભવનમાં ગઈકાલે સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. દેશના વીર શહીદો અને ક્રાંતિવીરોના ત્યાગને રાજ્યપાલે વંદન કર્યા હતા. એટ હોમ કાર્યક્રમના સંબોધનમાં રાજ્યપાલે

0: ભારતની દુનિયાની ચોથી મોટી આર્થિક મહાસત્તા બન્યું હોવાનું જણાવ્યું. તેમણે સેમિકન્ડક્ટર, બુલેટ ટ્રેન અને વંદે ભારત જેવી તકનીકી ક્રાંતિ વિકસિત ભારત 2047નો સંકલ્પ સાકાર કરવા તરફનું મહત્વનું પગલું ગણાવ્યું. ગુજરાતમાં લાખો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી અને રાસાયણિક મુક્ત ખોરાક અને સ્વસ્થ જીવન માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય હોવાનું પણ તેમણે ભાર મૂક્યો હતો. રાજ્યભરમાં ગઈકાલે 80મા સ્વાતંત્ર્ય દિવસની રાષ્ટ્રભક્તિ સાથે ઉજવણી કરાઈ. રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીમાં ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પરિસરમાં તિરંગો ફરકાવ્યો હતો. અરવલ્લીના ધનસુરામાં કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિકસિત ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપવા નાગરિકોને અપીલ કરી હતી.
1: દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 2047માં વિકસિત ભારતના સંકલ્પ સાથે કામ કરવાની શરૂઆત કરી છે ત્યારે સૌ જનજન આમાં જોડાય અને આગામી સમયમાં આપણા દેશ પામી શકે.
0: મહેસાણામાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ સાથે કરવામાં આવી. વધુ વિગતો અમારા પ્રતિનિધિ પાસેથી.
2: મહેસાણા જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વ ભવ્ય ઉજવણી ખેરાલુ ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરાઈ હતી, જેમાં પ્રભારી મંત્રી પ્રવીણ માળીના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. પ્રજાસોગ ઉદ્બોધનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન પણ યાદ કર્યા હતા. જયંતિ ચૌધરી, આકાશવાણી સમાચાર, મહેસાણા.
0: સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રભારી મંત્રી દર્શના વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. સાંભળીએ એક અહેવાલ.
3: પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન કરીને પ્રભારી મંત્રીશ્રીએ રાષ્ટ્રનાયકો અને શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે આપણી આઝાદી લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનનું પરિણામ છે. સુરેન્દ્રનગર.
0: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ભરૂચમાં ધ્વજવંદન કર્યું હતું. આણંદના ઉમરેઠ ખાતે પ્રભારી મંત્રી સંજયસિંહ મહેડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ તાલુકાને વિકાસ કામો માટે 25 લાખનો ચેક એનાયત કરાયો હતો. વાવથરા જિલ્લાના નવરચિત રાહ તાલુકા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે રાહ તાલુકાના વિકાસને વેગ આપતા વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયું. આ પ્રસંગે રાહ ગામના 209 લાખના 12 જનકલ્યાણકારી વિકાસ કામોનું લોકાર્પણ કરાયું. રાહ પ્રાથમિક શાળામાં 138 લાખના ખર્ચે 6 નવા ઓરડા અને 15 ઓરડાના સમારકામનું કામ અને 28 લાખ રૂપિયાના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્ર રાહ 2ના કામનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન કરતા નિઃશુલ્ક ઓનલાઈન કોચિંગ સહિત યુવાનો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. આ જાહેરાતને રાજ્યના વિદ્યાર્થીઓને વાલીઓ તરફથી આવકાર મળી રહ્યો છે. જામનગરની શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિએ આ અંગે વધુ પ્રતિક્રિયા આપી.
4: ઓનલાઈન શિક્ષણ છે, જો બચ્ચો કે પાસ પૈસે કી ફેસિલિટી નહીં હૈ, જો ઇકોનોમિકલી થોડા બેક પડતે હૈ, તો ઉસકે લિયે અચ્છી બાત હૈ. પઢાઈ મેં એઆઈ ટેકનોલોજી કા યુઝ બહોત બઢિયા બાત હોતા હૈ. હમ લોગ અભી જો ફિઝિકલ ટ્યુશન્સ કરવા હૈ, ઉસમેં ભી એઆઈ ટેકનોલોજી સ્માર્ટ બોર્ડ સે ટીચિંગ કરવા રહે હૈ.
0: વડોદરાના એક યુવકે પણ પ્રધાનમંત્રીની જાહેરાતને આવકારી.
5: બહુ જ્યાદા ફાયદા હોગા ઉન ક્ષેત્ર કે લોકો કો જિનકે પાસ કોચિંગ કી વ્યવસ્થા નહીં હૈ. દેખિયે હર એક સ્ટુડન્ટ કી મનસા હોતી હૈ કે અચ્છે ના અચ્છે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ મેં વો અપને પઢાઈ કે લિયે જાય. ઓર કુછ એસે પરિવાર ભી હૈ કે જો આર્થિક રૂપ સે ઇતને સક્ષમ નહીં હોતે, શાયદ ઉનકો જાને કે લિયે ઓર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ મેં વો અપના દાખિલા કરા સકે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં રાજ્યમાં 103 તાલુકામાં મધ્યમ વરસાદ વરસ્યો છે, જેમાં ખેડા અને માતર તાલુકામાં 1-1 ઇંચ જેટલો મધ્યમ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 74% જેટલો વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 100% કરતાં વધુ, જ્યારે કચ્છમાં સૌથી ઓછો 29% વરસાદ પડ્યો છે. છલકાઈ જવાને કારણે 41 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે સરદાર સરોવર નર્મદા બંધમાં 87 અને રાજ્યના અન્ય 206 ડેમમાં 65% કરતાં વધુ જળસંગ્રહ થયો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ગિલેન બારે સિન્ડ્રોમ જેવા લક્ષણો ધરાવતા 5 જેટલા વિદ્યાર્થીઓના કેસ સામે આવ્યા બાદ જિલ્લા આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. સાવચેતીની આગોતરાના પગલા રૂપે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ છાત્રાલય

0: વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓનું સઘન હેલ્થ સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. ચારકોશિયા નાકા પાસે આવેલ બક્ષીપંચ કુમાર છાત્રાલય ખાતે ઉપસ્થિત 7 બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાંથી 6 બાળકોમાં ઝાડા ઉલટીના સામાન્ય લક્ષણ જોવા મળ્યા. આ સાથે આ બાળકોને લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા. અમદાવાદના કૃષ્ણનગરમાં એક મકાનમાંથી એસઓજીની ટીમે 23.5 લાખની કિંમતના માદક પદાર્થ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાઇબ્રીડ ગાંજો ઘરમાં છૂટક વેચાણ માટે રાખતો હતો. આ સાથે પોલીસે ગાંજા સિવાયના અન્ય સાધનો મળીને 45.25 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. ક્રિકેટમાં ભારત આજે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 2 વિકેટે 288 રનથી પોતાનો પહેલો દાવ ફરી શરૂ કરશે. ગઈકાલે રમતના અંતે દેવદત્ત પડ્ડીકલ 131 અને ઋષભ પંત 27 રન અણનમ રહ્યા, જ્યારે KL રાહુલ 77 રન પર રિટાયર્ડ હર્ટ થયા. વરસાદને કારણે ગઈકાલની રમત 73 ઓવર સુધી મર્યાદિત કરવામાં આવી. ફીબા અંડર 18 એશિયા કપમાં આજે ભારત દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો થશે. દરમિયાન શનિવારે વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ અમદાવાદ ખાતે યોજાયેલી સ્પર્ધાઓમાં લેબનોનને 72-64થી હરાવીને સીરિયાએ આખરી જીત મેળવી હતી, જ્યારે ફિલિપાઇન્સને 107-69થી હરાવીને ઓસ્ટ્રેલિયાએ પોતાની જીત નોંધાવી. ચાઇનીઝ તાઇપેઈએ થાઇલેન્ડ પર 110-62થી જીત મેળવી હતી, તો ન્યૂઝીલેન્ડે બહેરીનને 42-86થી હરાવ્યું હતું. ડાંગના સાપુતારામાં ગુજરાત ટુરિઝમ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત મિની મેરેથોન યોજાઈ. સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન 5 કિલોમીટરની મિની મેરેથોન યોજાઈ. આ દોડમાં બહારના પ્રવાસીઓ તેમજ સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ અને રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવિતની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મેરેથોનમાં પ્રથમ વિજેતાને 10,000, દ્વિતીય વિજેતાને 8,000 અને તૃતીય વિજેતાને 5,000નું ઇનામ અપાયું. સોમનાથ મહાદેવને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે 251 કિલો વિવિધ પુષ્પોનો ભવ્ય ત્રિરંગા શૃંગાર કરાયો. અન્નકૂટ મહાભોગ અર્પણ કરવામાં આવ્યો. આ વિશેષ શૃંગાર સાથે સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દેશભક્તિ અને શિવભક્તિનો અદભુત સમન્વય જોવા મળ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં લોકભવન ખાતેથી આઝાદીના પર્વ નિમિત્તે વિશ્વ ગુજરાતી સમાજની પત્રિકા વિશ્વ મેળાના વિશેષાંગનું વિમોચન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા રાજ્યપાલે યુવા પેઢીને ભોગવાદી સંસ્કૃતિ, વ્યસનો અને અસાત્વિક આહારના દૂષણોથી બચાવી સંસ્કારવાન બનાવવી એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત હોવાનું જણાવ્યું. જામનગરના હડમતિયા ખાતે સિંહ દેખાયો હોવાની શંકા છે. જિલ્લાના હડમતિયા ગામની વાડીમાં સિંહ દેખાતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. સિંહ વિસ્તારમાં સિંહના આટા ફેરાથી ખેડૂતોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો. દેશભક્તિ સાથે રાજ્યભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી. રાજ્યમાં 103 તાલુકામાં મધ્યમ વરસાદ વરસ્યો. અમદાવાદમાંથી એસઓજીની ટીમે 23 લાખનો માદક પદાર્થ ઝડપ્યો. ગાલે ખાતે શરૂ થયેલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં પેડિકલની સદી સાથે ભારતની મજબૂત સ્થિતિ. અને ફીબા અંડર 18 એશિયા કપમાં આજે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર
1: દોસ્તો, હવે સાંભળીએ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ.

0: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર, નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી. સરકારે આગામી એક વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ કૌશલ્યમાં તાલીમ આપવાનો નિર્ણય લીધો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગઈકાલે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં સત્તાવાર સ્વાગત સમારોહ યોજાયો. દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજસ્થાનના અલવર ખાતે નવા ડેરી પ્લાન્ટ સહિત 6,262 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઈ ઉદ્ઘાટન શિલાન્યાસ કરશે. અને શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં પહેલા દિવસની રમતના અંતે ભારત 2 વિકેટે 288 રન સાથે મજબૂત સ્થિતિમાં. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી છે. ગઈકાલે રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પહેલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પરના નાણાકીય બોજને ઘટાડવાનો છે.
2: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है हमारे पास, उत्तम टैलेंट है, टीचर्स हैं. उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
1: આ સાથે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ કૌશલ્યમાં તાલીમ આપવાનો નિર્ણય લીધો છે.

0: તેમણે જણાવ્યું હતું કે આ યુવાનોને વૈશ્વિક એઆઈ ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ કરવા સક્ષમ બનાવશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે રમતગમત પ્રતિભા ધરાવતા બાળકોને ઓળખવા ગામડાઓ, શહેરો અને શાળાઓમાં પ્રતિભા શોધ અભિયાન શરૂ કરવામાં આવશે અને તેમને દેશ માટે સારા રમતવીરો બનવા માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ તમામ રાજકીય પક્ષોને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત લાગુ કરવાના મુદ્દાને રાજકીય રંગ ન આપવા અપીલ કરી છે. સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ પક્ષોએ આગળ આવી મહિલાઓ શક્ય તેટલી વહેલી તકે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33% પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
1: જલ્દ સે જલ્દ હમારી માતાઓ બહેનો કો 33% વિધાનસભા ઓર લોકસભા મે ઉનકો પ્રતિનિધિત્વ મિલે. ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे. समय की मांग है और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની નીતિઓને આકાર આપવામાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમને સમાન તકો આપવી જોઈએ. તેમણે તમામ રાજકીય પક્ષોને મહિલા અનામતના અસરકારક અમલીકરણ માટે સાથે મળી કામ કરવા હાકલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગઈકાલે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં સત્તાવાર સ્વાગત સમારોહ યોજાયો. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રીઓ, રાજદ્વારીઓ અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સમૃદ્ધ અને જીવંત પરંપરાગત કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૂર્યપથ તિરંગા ગ્લોબલ રિલે ગઈકાલે પૂર્ણ થઈ છે. પૂર્વમાં ફિજીથી શરૂ થયેલી અને પશ્ચિમમાં અમેરિકામાં સમાપ્ત થયેલી આ રિલે 54 દેશો અને પ્રદેશોમાંથી પસાર થઈ. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પહેલ દરેક ઘરમાં તિરંગા અભિયાન હેઠળ આયોજિત કરવામાં આવી હતી. ફિજીમાં ભારતીય ઉચ્ચાયોગથી શરૂ થયેલી આ રિલે સમગ્ર વિશ્વમાં તિરંગાના સંદેશ પહોંચાડ્યો. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે તિરંગો ફરકાવવા સાથે આ રિલેનું સમાપન થયું. આ અવસરે વંદે માતરમની 150મી વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી હતી. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગઈકાલે નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન માય ભારત એનએસએસ સ્વયંસેવકો સાથે વાતચીત કરી હતી. તેમણે સ્વયંસેવકોને સામાજિક સેવામાં તેમના યોગદાન બદલ પ્રશંસા કરી અને તેમને વિકસિત ભારત બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ થયેલી પહેલોમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમે સ્વયંસેવકોને તેમના અનુભવો, વિચારો અને આકાંક્ષાઓ શેર કરવાની તક પૂરી પાડી હતી. શ્રી માંડવીયાએ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારી અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ EIR_ABD ને ફોલો કરશો. દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. સ્વર્ગીય વાજપેયીનું 2018માં આજના દિવસે નિધન થયું હતું. સ્વર્ગીય વાજપેયીએ 3 વખત દેશનું પ્રધાનમંત્રી પદ સંભાળ્યું હતું. તેમણે 2015માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યું હતું. તેમના સ્મારક સદૈવ અટલ ખાતે આજે મહાનુભાવો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે તેમના નેતૃત્વએ દેશને મજબૂત બનાવ્યો. તેમનું જનકલ્યાણ પર કેન્દ્રિત સુશાસન હંમેશા દેશવાસીઓને માર્ગદર્શન આપશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વર્ગીય વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે પ્રધાનમંત્રી તરીકે શ્રી વાજપેયીએ માત્ર ભારતની લોકશાહી પરંપરાઓને મજબૂત જ નથી બનાવી, પરંતુ તેમની વિદેશ નીતિ અને વૈશ્વિક ભૂમિકાને નવી દિશા પણ આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વર્ગીય વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમનું ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ અને નેતૃત્વ દરેક ભાજપ કાર્યકર્તાને રાષ્ટ્ર નિર્માણ તરફ હંમેશા પ્રેરણા આપતું રહેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજસ્થાનના અલવરની મુલાકાત લેશે. તેઓ અલવર સરસ ડેરી સંકુલમાં નવા ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. શ્રી શાહ વિવિધ દૂધ

0: યુનિયનોના ડેરી પ્રોસેસિંગ અને પશુ આહાર પ્લાન્ટનું ઇ ઉદઘાટન પણ કરશે. આ મુલાકાત દરમિયાન રાજસ્થાનના 17 જિલ્લાઓમાં 6,262 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઇ ઉદઘાટન શિલાન્યાસ કરવામાં આવશે. રોજગાર ઉત્સવ હેઠળ 10,500થી વધુ નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂંક પત્રો પણ એનાયત કરવામાં આવશે. શ્રી શાહ નવી કેન્દ્રીય સહકારી બેન્કોની રચનાની જાહેરાત પણ કરશે અને પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિત વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને ડીબીટ દ્વારા ભંડોળ હસ્તાંતરિત કરશે. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનો વિરોધ 22મા દિવસમાં પ્રવેશ્યો છે. આંદોલનના આગામી તબક્કાના ભાગરૂપે વિદ્યાર્થી નેતાઓએ જાહેરાત કરી કે મુખ્ય માંગણીઓ હજુ પણ ન ઉકેલાતા આજે તમામ જિલ્લાઓમાં મુખ્યમંત્રી હેમંત સોરેન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળાદહન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ જીપીએસસીની 11મી થી 13મી પરીક્ષાઓ અને જીએસએસસી સીજેએલ પરીક્ષા રદ કરવાની અને સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આજે યુજી નેટ જૂન 2026, સીએસઆઈઆર નેટ અને આઈસીએઆર અખિલ ભારતીય પ્રવેશ પરીક્ષા તથા પીએચડી કાર્યક્રમો માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરશે. એજન્સી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. એજન્સીએ ઉમેદવારોને ફક્ત એજન્સીની સત્તાવાર માહિતી પર આધાર રાખવા વિનંતી કરી છે. અમૃત ઉદ્યાન આજથી આવતા મહિનાની 15મી તારીખ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: અમૃત ઉદ્યાન કે સંસ્કરણ મેં દેશજ ઓર સ્થાનીય ગ્રીષ્મકાલીન પુષ્પ પ્રમુખ આકર્ષણ હૈ. ઇસ વર્ષ ઉદ્યાન મેં સજાવટી ગ્રીષ્મકાલીન મોસમી પુષ્પો કે સાથ દેશજ ઓર સ્થાનીય પ્રજાતિઓ કા વિશાલ સંગ્રહ પ્રદર્શિત કિયા ગયા. અમૃત ઉદ્યાન આગંતુકો કે લિયે મંગલવાર સે રવિવાર તક સુબહ 10 બજે સે શામ 6 બજે તક ખુલા રહેગા. વહીં રખરખાવ કાર્ય કે લિયે ઉદ્યાન પ્રત્યેક સોમવાર કો બંધ રહેગા. અમૃત ઉદ્યાન મેં પ્રવેશ નિઃશુલ્ક હૈ ઓર આગંતુક ઉદ્યાન મેં ભ્રમણ કે લિયે રાષ્ટ્રપતિ ભવન કી આધિકારિક વેબસાઇટ સે ઓનલાઇન બુકિંગ કરા સકતે હૈ. ઇસકે અલાવા કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન સે અમૃત ઉદ્યાન કે પ્રવેશ દ્વાર તક શટલ સેવા ઉપલબ્ધ રહેગી. સકલેન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે કરિશ્મા રાય.
0: ભારતીય ક્રિકેટ ઇતિહાસની 600મી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શ્રીલંકા સામેની પ્રથમ મેચના પહેલા દિવસે રમતના અંતે 2 વિકેટે 288 રન બનાવ્યા હતા. ગઈકાલે રમતના અંતે દેવદત્ત પડીકલ 131 અને ઋષભ પંત 27 રન પર અણનમ હતા. કેએલ રાહુલ 77 રન પર રિટાયર હર્ટ થયા હતા. ભારત આજે ટેસ્ટના બીજા દિવસે 2 વિકેટે 288 રનથી પોતાનો પહેલો દાવ શરૂ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી. સરકારે આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ કૌશલ્યમાં તાલીમ આપવાનો નિર્ણય લીધો. દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. અને શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસના રમતના અંતે ભારત 2 વિકેટે 288 રન સાથે મજબૂત સ્થિતિમાં. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7,000 ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. હવે સાંભળીએ યેસુદાસના સ્વરમાં આનંદ બક્ષીની રચના, સંગીત રવિન્દ્ર જૈનનું, ફિલ્મ અયાશ.

દોસ્તો, આપે સાંભળ્યું અયાશ ફિલ્મના યેશુદાસના સ્વરમાં અયાશ ફિલ્મનું આ ગીત. સવારના 8 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: ના શેરી કસ્બા નગર અને શહેરમાં ગૌરવ ભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ।
1: दोस्तों, अंतराल के बाद आप सभी का पुनः स्वागत प्रोग्राम चित्रलोक में। आइए सुनते हैं तनु वेड्स मनो फिल्म का गीत मोहित चौहान और उज्जैनी की आवाज में।

0: राष्ट्रीय गीत की 150वीं वर्षगांठ। आ सेतु हिमाचल गूंजता स्वर।
1: वंदे मातरम सुजला।
0: हम मना रहे हैं स्मृति उत्सव।
1: शस्य श्यामला मातरम वंदे।
0: सुनना न भूलिए लघु रूपक श्रृंखला वंदे मातरम एक जय घोष। वंदे मातरम एक जय घोष प्रसारण प्रति शुक्रवार सुबह 8:15 पर, पुनः प्रसारण उसी दिन दोपहर 2 बजे। लघु रूपक श्रृंखला वंदे मातरम एक जय घोष।
2: चित्रलोक कार्यक्रम में अब लेते हैं एक अंतराल।
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ।
4: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
4: પૂજા પ્લસ રાવપુરા વડોદરા।
6: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ।
7: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ નવરંગ સિનેમા રોડ રાવપુરા વડોદરા।

0: इस गाने के साथ ही आज का चित्रलोक कार्यक्रम अब समाप्त होता है। आज का ये सफर आपने तय किया अपनी रेडियो दोस्त मंदाकिनी जोशी के साथ।
1: कहवाय छे कि वरसाद यादो लईने आवे छे अने लग्न नवी यादो बनावे छे अने आ एटले ज आ बन्ने सीजन ने खास बनावे छे पूजा प्लस।
2: आई डिजाइनर अने कम्प्लीट वेडिंग कलेक्शन पर मर्शे अप टू 50% ऑफ। विजिट पूजा प्लस नवरंग सिनेमा रोड रावपुरा वडोदरा।
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ।
4: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
4: પૂજા પ્લસ રાવપુરા વડોદરા।
3: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર પૂજા પ્લસ ટાઈમ। અત્યારે સવારના 9:30 થઈ છે। પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ, મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ। પૂજા પ્લસ રાવપુરા વડોદરા।

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર, જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર, જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર. દોસ્તો, આજે રવિવાર અને રવિવારનો 10 વાગ્યાનો સમય ખાસ અમારા મરાઠી શ્રોતાઓનો. તો સાંભળીએ મરાઠી કાર્યક્રમ

દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા 93.9 મેગાહર્ટ્ઝ પર, અને હું છું આપની રેડિયો દોસ્ત સોનલ ત્રિવેદી. લઈને આવી છું પ્રોગ્રામ એક હી ફિલ્મ સે. આવી રહ્યું છે પ્રોગ્રામનું પ્રથમ ગીત આપના રેડિયો સેટ પર. ગેસ કરો આજની ફિલ્મ કઈ છે?

0: દોસ્તો, આપે એકદમ સાચી જ ફિલ્મ ગેસ કરી છે. જી હા, આ ફિલ્મ છે હીરો નંબર વન. જે ગીત આપે સાંભળ્યું એ ગીતમાં સ્વર હતો સોનુ નિગમ અને સાથીદારોનો. મિત્રો, 1997માં રિલીઝ થયેલ પ્રસિદ્ધ કોમેડી ફિલ્મ હીરો નંબર વનના ગીતો અને ફિલ્મની વાતો કરીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ. સાંભળતા રહો વિવિધ ભારતી, વડોદરા.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મઝેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
0: વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: બદલો બદલો, આદત બદલો.
3: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
2: બદલો બદલો, આદત બદલો.
4: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
5: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
6: હર ઘર સૂર્ય ઘર.
7: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
8: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
7: કઈ ઓફર?
8: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
7: બસ એટલું જ?
8: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો ₹5,000 સુધીની બચત.
7: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
8: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
0: મિત્ર પ્રોગ્રામ એક હી ફિલ્મ સે માં આપનું પુનઃ સ્વાગત. દોસ્તો, ફિલ્મ હીરો

નંબર વનનું નામ સાંભળતા જ નટખટ ગોવિંદા અને ચુલબુલી કરિશ્મા કપૂરના ચહેરા આપણી આંખો સમક્ષ આવી જાય છે. આ કોમેડી ફિલ્મનું નિર્દેશન કર્યું ડેવિડ ધવને. દોસ્તો, આજે ડેવિડ ધવનજીનો જન્મદિવસ છે. વિવિધ ભારતી વડોદરા અને તેના તમામ શ્રોતાઓ તરફથી ડેવિડ ધવનને સ્વસ્થ દીર્ઘાયુ જીવન સાથે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. દોસ્તો, એ વખતનો આ દોર હતો જ્યારે ડેવિડ ધવન અને ગોવિંદાની જોડીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક સફળ ફિલ્મોથી ધૂમ મચાવી હતી.

0: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: કેટલાક દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
2: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
1: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
0: દોસ્તો, વિવિધ ભારતી વડોદરા પર આપ સાંભળી રહ્યા છો પ્રોગ્રામ એક હી ફિલ્મ સે અંતર્ગત હીરો નંબર 1 ફિલ્મના ગીતો. મિત્રો, આ ફિલ્મ 1972ની ઋષિકેશ મુખર્જીની બાવર્ચી ફિલ્મનું રૂપાંતરણ છે, જે 1967ની બંગાળી ફિલ્મ ગોલ્યો હોલેયો સત્યની રીમેક હતી. હીરો નંબર 1 ફિલ્મનું લેખન કાર્ય સંભાળ્યું રૂમી જાફરીએ, નિર્માતા વાસુ ભગવાની. સાંભળીએ આ ફિલ્મનું વધુ એક ગીત કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, રચના સમીરની.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

દોસ્તો, પ્રોગ્રામ એક હી ફિલ્મ સેમાં આપણે વાત કરી રહ્યા છીએ. 21 ફેબ્રુઆરી 1997 રિલીઝ થયેલ ડેવિડ ધવન નિર્દેશિત કોમેડી ફિલ્મ હીરો નંબર 1. મિત્રો, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ગોવિંદા, કરિશ્મા કપૂર, કાદર ખાન, પરેશ રાવલ, સતીશ શાહ, ટીકુ તલસાનિયા, અનિલ ધવન, રાકેશ બેદી તથા હિમાની શિવપુરી જેવા દિગ્ગજ કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા. સંગીતનું સુકાન સંભાળ્યું આનંદ મિલિંદે. પ્રસ્તુત છે ફિલ્મનું સુપ્રસિદ્ધ સોના જેવું ગીત, સોના કિતના સોના હૈ સોને જૈસા તેરા મન. ગીતમાં સ્વર છે ઉદિત નારાયણ અને પૂર્ણિમાનો.

દોસ્તો, ફિલ્મ હીરો નંબર 1 માટે ઝી સિને એવોર્ડ્સ માટે બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સિંગર પૂર્ણિમા, બેસ્ટ એક્ટર કોમિક જેવા ક્ષેત્રોમાં નામાંકન પ્રાપ્ત થયું. આ ફિલ્મના ગીતો અત્યારે પણ આપણને એટલા જ પસંદ છે. સાંભળતા જ આપણા પગ ગોવિંદા ડાન્સ મૂવ્સ સાથે થીરકવા માંડે છે. સાંભળીએ પ્રોગ્રામનું અંતિમ ગીત કુમાર સાનુના સ્વરમાં.

0: દોસ્તો, એક હી ફિલ્મ સે અંતર્ગત આપણે વાત કરી ફિલ્મ હીરો નંબર વનની. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્સ પર. મિત્રો, પ્રોગ્રામ નવરંગ અંતર્ગત હવે પ્રસ્તુત છે વિવિધ ભારતી વડોદરાના મહામુલા ખજાના સમાન કાર્યક્રમ વડોદરાનો વારસો.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
2: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે, અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
3: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: પ્રસ્તુત છે વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. પ્રવક્તા રાજેન્દ્ર શાહ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપણે વડોદરાના અતીતને ઉલેચીને આપણા પોતાના નગરના પાયામાં રહેલી વણકહી વાતોને જાણવાની કોશિશ કરી રહ્યા છે. અત્યાર સુધી આપણે એ તો જાણી જ ચૂક્યા છે કે છેલ્લા 2000 વર્ષના વડોદરાના ઇતિહાસમાં મોટે ભાગે મુઘલો અને મરાઠાઓના શાસનકાળની વાતો વિશેષ ધ્યાન ખેંચે એવી છે. મિત્રો, અત્યાર સુધી આપણે વિવિધ પોળો અને ઇમારતોની વાતો કરી, કેટલાક વિસ્તારોની પણ વાતો કરી, એ વિસ્તારો સાથે વણાયેલી પણ ઓછી જાણીતી એવી વાતો જાણવાની પણ આપણી કોશિશ રહી છે. તો આવો આજે આપણે આપણા શહેરના એક વધુ વિસ્તારની વાત કરીએ, અને આ વિસ્તારનું નામ છે ફતેપુરા. આમ તો આ નામ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય કે આ વિસ્તારનું નામ ફતેસિંહરાવ ગાયકવાડના નામ પરથી જ પડ્યું હોવું જોઈએ. અને વાત સાચી પણ છે, કારણ કે શહેરના મોટાભાગના વિસ્તારોના તથા ઇમારતોના નામ વિવિધ રાજ્યકર્તાઓના નામ સાથે જોડાયેલા છે. જેમ કે સયાજીગંજ વિસ્તાર સયાજીરાવ ગાયકવાડના નામ પરથી, ફતેગંજ વિસ્તાર ફતેસિંહરાવ ગાયકવાડના નામ પરથી, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, સયાજી ગાર્ડન, સયાજી સરોવર, મહારાણી શાંતાદેવી નર્સિંગ હોમ, મહારાણી જમનાબાઈ મેટર્નિટી હોમ, મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય, મહારાજા ખંડેરાવ માર્કેટ, મહારાજા પ્રતાપસિંહ કોરોનેશન જીમખાના, મહારાજા ગોવિંદરાવ મધ્યવર્તી સ્કૂલ, મહારાજા ફતેસિંહ ક્લબ, સયાજી વિહાર.

મતલબ અરે ત્યાં સુધી કે ઇવન રેલવેને પણ સયાજીરાવનું નામ મળ્યું છે, જેમ કે આપણે જાણીએ છીએ સયાજી નગરી ટ્રેન. તો મિત્રો, આવા વિવિધ વિસ્તારો અને ઇમારતો સાથે વિવિધ રાજ્યકર્તાઓના નામ જોડાયેલા છે. પણ મિત્રો, આપણે જે વાત કરી રહ્યા હતા તે વિસ્તાર છે ફતેપુરા. તમારામાંના કદાચ ઘણા બધાને ખબર નહીં હોય કે વડોદરાની રાજગાદી પર થોડાક સમય માટે બબ્બે રાજવીઓ રાજ્ય કરતા હતા. સયાજીરાવ પહેલાના સમયમાં ફતેસિંહરાવ પહેલા અને આનંદરાવ ગાયકવાડના સમયમાં ફતેસિંહરાવ બીજા, આમ બબ્બે રાજાઓ રાજ્ય કરતા. ફતેસિંહરાવ પહેલાનો સમયગાળો ઈસવીસન 1778 થી 1790 નો, જ્યારે ફતેસિંહરાવ બીજાનો સમયગાળો છે ઈસવીસન 1800 થી 1818 નો. મિત્રો, હું ફરીવાર આપને યાદ અપાવી દઉં કે ફતેસિંહરાવ પહેલાના સમયગાળામાં જ ઘડિયાળી પોળ જાણીતી બની હતી અને ત્યાં જ તેમના નામના બાબાશાહી સિક્કા પણ બનતા. આ વાત આપણે ઘડિયાળી પોળના ઇતિહાસમાં અગાઉ જોઈ ગયા છે. હવે આ ફતેસિંહરાવ બીજાએ આનંદરાવ ગાયકવાડના સમયમાં વહીવટ સંભાળેલો અને એ કાળ ઘણો કપરો અને કટોકડીનો કાળ હતો. આનંદરાવના સમયગાળામાં જ એવું લાગતું હતું કે કદાચ ગાયકવાડી સત્તા અસ્ત પામી જશે, પરંતુ આવા કપરા કટોકટીના એ કાળમાં આ ફતેસિંહરાવ બીજાએ પોતાની આવડત અને બુદ્ધિથી ગાયકવાડી અમલને આ શહેરમાં જાળવી રાખ્યો. જોકે આનંદરાવ ગાયકવાડના શાસન દરમિયાન રાજ્યને કટોકટીમાંથી ઉગારનાર બે નામ ઇતિહાસમાં જડી આવે છે. એમાંનું એક નામ છે મહારાજા આનંદરાવના દિવાન રાવજી આપાજી, જેમના નામ પરથી રાવપુરા વિસ્તાર જાણીતો બન્યો છે, અને બીજા તે ફતેસિંહરાવ ગાયકવાડ દ્વિતીય, જે આનંદરાવ ગાયકવાડના ભાઈ હતા. હવે મિત્રો, ઈસવીસન 1830માં દિવાન રાવજી આપાજીનું મૃત્યુ થયું ને ત્યાં સુધી ફતેસિંહરાવની કાબેલિયત વિશે લોકો કદાચ વિશેષ કશું જાણતા ન હતા, કારણ કે તે વખતે તેઓ ખૂબ નાના અને ઉંમર પણ માત્ર 19 વર્ષની. અને મજાની વાત એવી પાછી કે એ પૂનામાં હોલકરના પઠાણો અને પિંડારા લશ્કરની નજરબંધીમાં હતા. પરંતુ મેં અગાઉ કહ્યું તેમ આ ફતેસિંહરાવ ખૂબ ચકોર અને હોશિયાર હતા અને તેથી જ તેમણે કેટલીક રકમ હોલકરના લશ્કરને ચૂકવવાની ખાતરી આપી અને ત્યાંની નજરબંધીમાંથી છટકી એ વડોદરા આવી પહોંચ્યા હતા. અને આમ પૂનાથી પાછા ફરેલા ફતેસિંહરાવ બીજા ઈસવીસન 1803માં વડોદરાની ગાદીના વહીવટકર્તા તરીકે નિમાયા. હવે પૂનાથી પરત ફર્યા બાદ આ ફતેસિંહરાવે વડોદરાની ડગમગતી ગાદીને સ્થિર કરવા ભરચક પ્રયત્નો કર્યા હતા, પરંતુ કહેવાય છે ને કે કાળની ગતિ ન્યારી છે. માત્ર 26 વર્ષની નાની ઉંમરે જ આ ફતેસિંહરાવ દ્વિતીયનું મૃત્યુ થયું અને આ કાબેલ વહીવટકર્તાનું નામ ઇતિહાસના પાને અમરત્વ પામ્યું. પરંતુ વડોદરાએ આ નામને જાળવી રાખ્યું છે અને એ ફતેસિંહરાવ ગાયકવાડની યાદ અપાવતું વડોદરામાં આવેલો જે વિસ્તાર છે તે ફતેપુરા. મિત્રો, તે જમાનામાં સલામતીને ધ્યાનમાં રાખીને નગરની મોટા ભાગની વસ્તી ચાર દરવાજાની વચ્ચેના નગરમાં જ રહેતી. એક તો અડોઅડ આવેલા મકાનોમાંથી એકબીજાને હૂંફ મળતી, તો બીજી તરફ રાત્રિના સમયે ચારે દરવાજા બંધ થતાં જ નગરજનોને સલામતીનો અનુભવ થતો. આવા સમયે ફતેપુરા કોટની બહારના વિસ્તારમાં વસ્યું હતું, પરંતુ યક્ષ પ્રશ્ન એ હતો કે આ કોટની બહાર આવેલા અને બિન સલામત ગણાય તેવા ભાગમાં રહેવા જાય કોણ? તો મિત્રો, ચાંપાનેર દરવાજાની બહાર પશ્ચિમ દિશા તરફ હાલ જે મકાનમાં શાળા બેસે છે ને, એ મકાન એટલે આ ફતેસિંહરાવ બીજાનું નિવાસસ્થાન. અને આ જ કારણ હતું કે ફતેસિંહરાવના નિવાસસ્થાન વાળો વિસ્તાર ફતેપુરા તરીકે ઓળખાયો. હવે ઇતિહાસ તપાસતા એક એવી અવનવી વાત પણ જાણવા મળે છે કે આ વિસ્તારમાં

માનવ વસવાટ વધે તે માટે જે તે સમયે એક હુકમ બહાર પાડવામાં આવ્યો હતો, અને આ હુકમમાં એવું કહેવાયું હતું કે જો કોઈ દેવાદાર વ્યક્તિ આ વિસ્તારમાં આવીને વસવાટ કરે તો તેનું દેવું માફ થઈ જતું, અને લેણદાર આ દેવાદાર માણસ પાસેથી કોઈ પણ પ્રકારની રકમ વસૂલ કરી શકે નહીં. ટૂંકમાં દેવામાં ગળાડૂબ માણસો માટે આ વિસ્તાર સૌથી શ્રેષ્ઠ આશ્રય સ્થાન જેવો થઈ ગયો. ઈસવીસન 1849માં કોઈક મીરાયજ નામના કવિએ રચેલા ગરબામાં વડોદરાના 12 વિવિધ પરાઓ વિશે લખ્યું છે, જેમાં એને ફતેપુરાની વિશેષતાનો પણ ઉલ્લેખ કરેલો છે. મિત્રો, આજે તો આખો ફતેપુરા વિસ્તાર વસ્તીથી ઉભરાય છે. જ્યારે એક જમાનામાં અહીં રહેવા માટે હુકમો બહાર પાડી અને વિશેષ સવલતો આપવામાં આવતી હતી. આ પણ સમયની બલિહારી જ છે ને. ફતેપુરા વિસ્તારના જનક એવા ફતેસિંહરાવ તો ક્યારનાય પોતાનું યોગદાન આપી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા, પરંતુ તેમની યાદ અપાવતો ફતેપુરા વિસ્તાર અને તેમના નિવાસસ્થાન તરીકે વપરાતું મકાન કે જ્યાં હાલ શાળા વેસે છે તે આજે એ ફતેસિંહરાવની સ્મૃતિને જીવંત રાખીને બેઠા છે. તો હવે તમે જ્યારે પણ આ ફતેપુરા વિસ્તારમાંથી પસાર થાઓ તો ઘડીક થંભી જઈ આ રાજવીને યાદ કરશો ને, તો તે જ કદાચ તેમને સાચી અંજલિ હશે. તો મિત્રો, આ સાથે ફતેપુરા વિસ્તારની આ વાતને અહીં આપણે વિરામ આપીએ, અને હવે આવતા રવિવારે જ્યારે આપણે મળીશું ત્યારે વાત કરીશું શહેરના અન્ય બે વિસ્તારોની, જેમાંનો એક મોગલવાડો અને બીજો લાડવાડો. તો લાડવાડા અને મોગલવાડાની વાત આવતા રવિવારે. ત્યાં સુધી નમસ્કાર.

0: આપ સાંભળી રહ્યા હતા વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણ કહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો, પ્રસ્તુતિ કેબી જાડેજા અને પરેશ ગજરે, પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે. અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
2: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
3: આ કાર્યક્રમના પ્રાયોજક હતા સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: શ્રોતા મિત્રો, નવરંગ કાર્યક્રમમાં હવે સાંભળીએ પારસી ગુજરાતી નાટક તાપી તટે તાપીદાસ.
5: તાપીદાસ શેઠ, બસ તમે તો જાણે એક યઝદી કરંજિયાને જ જોઈ બેઠા છો, બીજાઓ કઈ સુરતમાં વસતા જ નથી. દુઃખ એકલું યઝદીને
6: અથવા એના પાડોશીને કે સગાવાલાને,
5: તે સેવા કેન્દ્રમાં એને જ દાખલ, એની જ વાતો સાંભળો.
6: જાણે બીજા સુરતમાં કોઈ રહેવાસી જ નથી, તમારા પડોશમાં કોઈ છે જ નહીં. બસ યસ્તી યસ્તી યસ્તી,
5: આવો મારા દીકડા યસ્તી, આ વખત શું મુસીબત લાવ્યો છે. બસ
6: ચાલો સરલાબેન, આપણે તો અહીં તાપીદાસ શેઠનો વખત બગાડવા કરતા ઘરે જ જઈએ.
5: હા તરલાબેન, આપણે નક્કામ અહીં આવ્યા. એ આવજો તાપીદાસ શેઠ, તમે તમારી યજ્ઞ આવે એની સાથે મસલત કર્યા કરજો.
7: એક નહીં બે, અને બંને સાથે તમે તરાગા કરો આવા, તો હું એકદમ કોની સાથે વાત કરું. તમે આવ્યા તો માથા પર, પણ કોઈ દિવસ અરે હવે મારે બાળને આવ્યા તો છો નહીં, અને ઉપરથી આડો પર આડો.
6: રોજ તો તમારે બાળનેથી જઈએ છીએ, પણ કોઈ દિવસ તમે કેમ છો સરખું પૂછ્યું નથી. એ તો અમે આવ્યા તો વળી ભૂલ કરી જાણે.
5: ચાલો તરલા, નાહક

0: ભગવાને સ્ત્રી જાતિમાં જે જાત જાતની ખોપડીઓ ગોઠવી છે, ઓહો, એનો કોઈ પરમેશ્વરનો બાપ બી તાપ કરી શકે તેમ નથી. બેસો બેસો, બે બનપણીઓ છો, તરલાબેન અને તમે સરલાબેન. હે યશદી, તો બિચારા પોતાના કે બીજાના દુઃખ લાવે છે અહીંયા, બીજું શું કરે છે?
1: તો જાણે એકલા એની ઉપર જ દુઃખના ડુંગર તૂટી પડતા હશે, અને બીજાને ત્યાં તો સોના મોરોનો વરસાદ વરસતો હશે. હે રહેવા દો, રહેવા દો તાપીદાસ શેઠ, તમે તમારા વડીલ થઈને અમને કોઈ દિવસ પૂછો તો ખરા કે બેન દીકરી કેમનું ચાલે છે.
0: તમે નહી આવો, નહી કહો ત્યાં સુધી હું તો કેમ જ માનું કે બધા પાંદરા દિવસો જ ચાલે છે. કહો, સી આફત છે? કાં કાંટા વહી ગયા, કાં નસીબની આડે પાંદડું આવ્યું? આમ તો તમે બંને સુખી લાગો છો, ઘરમાં હલ્લા ખખડતા હશે, પણ અમે નથી જાયના.
1: હાનલો નહી તો હાનલી તો ખખડી.
0: હાનલી હલ્લા સાથે ખખડી? આમ તો તમારા બંનેના ધણી ભરથારો સમજદાર, શ્યાના દાયા, કયાગરા બનેલા અને વ્યવહારું, પણ વહુઓને પટાવી સમજાવી એક માગે તો બે સાડીઓ અપાવે એવા મેં જાણ્યા છે.
1: એ વાત સાચી, પણ અમને શું બીજી ચિંતાઓ નહીં હોય?
0: હોય હોય હોય હોય, કેમ નહીં હોય? તો હવે તમે એનો તોડ પાડો નહીં. કઈ અનલી કહ ખકડી, કેમ ખકડી, કોની સાથે ખકડી?
1: એવું છે, તમે તો તાપીદાસ શેઠ લાંચ રૂશ્વત વિચિત્ર પ્રકારના રોગવાળાઓ, પેલા યશદીનો દીકરો જે ખુરશી પર બેસે તેવો તે અમલ કરે અને જાત જાતના કિસ્સા કોયડાઓ ઉકેલે, પણ આ તો સામાજિક નહીં, ધાર્મિક નહીં, આર્થિક કે નહીં, અને ફિલોસોફી વાળો પણ નહીં એવો કિસ્સો છે. બોલો,
2: બહુ બહુ તો ઘર સંસારી કહેવાય.
0: હા, લગ્ન વિવાહનો.
1: હા કદાચ. અરે હા હા, બરાબર એમ જ.
0: અરે તો તમને કેમ યાદ નથી પેલા એસડીના બે લડકના પડોશીઓ માકા ચૂકા થતા હતા, લડવાનો દેખાવ કરતા હતા, અને એને બી પરણાવી આપ્યા કે નહીં? તમે વખત ગુમાવ્યા વિના મને સીધી વાત કરો કે અનલી કહ ખખડી.
1: અરે ખખડી તો ખખડી, પણ કેવી ખખડી?
0: પણ કા ખખડી, કેવી રીતે ખખડી, કોની સાથે ખખડી?
2: આ જુઓ, મારી દીકરી અને એની દીકરી બે બહેનપણીઓ. મારી દીકરી તેનું નામ શશી અને તરલાબેન ની દીકરી એનું નામ ચંદ્રિકા.
0: હા બરોબર. હવે શશી અને ચંદ્રિકા એ બે બહેનપણીઓ ખખડી, સાસુ ઓ ખખડે, નનન બુઝાઈ ની અલ્લી ખખડે, પણ આ ટોરી નવી જાતનો કિસ્સો.
2: અને જુઓ, આ ચંદ્રિકા અને શશી બે બહેનપણીઓ.
0: બને બને, કળયુગમાં કઈ બી ચીજ બને એવો જમાનો આવ્યો, તેનું શું? તારે આ બાબતમાં કોઈ પ્રેમ બેમ ની વાતો નથી?
1: અરે છે, છે જ તો, પ્રેમ ની તો રામાયણ થઈ છે.
0: અરે તે તમે પહેલું કેમ કેતા નથી, એ વાત કરવાની કહો.
2: પણ તમે તાપીદાસ એમાંથી કઈ રસ્તો કાઢી આપો તો કહીએ ને.
0: ભાઈ જો, વાત એમ છે કે વાત જાણ્યા વિના રસ્તો કેમ કાઢી આપું? તમે અમસ્તા ખોટા વચનો તમને પણ હું કેમ આપું? હું રસ્તો તો કાઢી આપું, પણ તમે એ રસ્તા હું કરું તેનો અમલ જો કરવાનું વચન આપો તો શું? હજાર રસ્તા પ્રેમની બાબતમાં આ મારા 80 વર્ષમાંથી જો તમે પંડળ કરી નાખો નાનપણના, તો 60 વર્ષનો મારો જે પ્રેમનો અનુભવ બોલે જ, અનુભવ બોલે જ.
1: સરલા તમે જ કહો ને.
2: વાત એમ બની, જો તાપીદાસ શેઠ સાંભળો છો ને, વાત એમ બની કે અમે બે બહેનો, સગી બહેનો અને સમ પણ સારો, આમ સુખી.
0: તે તો દેખાય જ જાણે.
2: તે આ અમારી જે ચંદ્રિકા અને શશી બેના વિવાહ નોંધ્યા, જન્માક્ષરો મેળવ્યા, એક જ ભાઈ દેવેન્દ્રના બે દીકરા સુરેન્દ્ર અને બીજા મહેન્દ્ર, તે તમારા જેવાને ત્યાં ચા પીવા એકઠા થયા, ત્યાં પહેલા જન્માક્ષર મેળવેલા અને જન્માક્ષર પ્રમાણે ચંદ્રિકાના મહેન્દ્ર સાથે અને શશીના સુરેન્દ્ર સાથે વિવાહ જાહેર કરી દીધા,
1: અને હસી રમી ચા તો પીધી મારા ભાઈ, બિસ્કિટ ચેવડો ખાધા, પેંડા પણ આરોગ્યા, અને અમે વિવાહ જાહેર કર્યા. ત્યાં તો આમ જાણે કશું નહીં, પણ બંને છોકરીઓના કટાણા મોડા, છોકરાઓ તો પેંડા ખાવામાં, પણ વિવાહના નામો સાંભળી એમના પણ કટાણા મોડા, પણ કોઈ મોટેથી બોલ્યું નહીં. વિવાહ કરાવનાર ગોર મહારાજ પણ પોતાની દક્ષિણા તરભાણું લઈ આ ટોપી ચાલા ગયા, અને બધા થોડા સગાવાલા છૂટા પડ્યા.
2: ઘર પહોંચતા પહોંચતા તો હનલીઓ ખખડી ખખડી, ઝઘડી બબડી બગડી,
0: પણ આ બાબતમાં કઈ પ્રેમ બેમ તો દેખાતો નથી.
2: અરે પ્રેમ તો ભરપૂર તાપીદાસ શેઠ, પણ કોને કોને તેની અમને જ ખબર નહીં.
0: એટલે?
1: અરે આ બે મૂરત્યા ભાઈ સુરેન્દ્ર અને મહેન્દ્ર, અને આ બે અમારી દીકરીઓ સાથે હરે છે, ફરે છે,

0: અમે તો જાણ્યું, એટલે તાપડતોપ અમે બંનેના જન્માક્ષર મંગાવી મેળવી લીધા. જેના મળ્યા તેના અમે વિવાહ ઠરાવી દીધા.
1: હા, અને એમાં અમારી તરલાની શશી તો મોટી એટલે દેવેન્દ્રના મોટા સુરેન્દ્ર સાથે જન્માક્ષર મેળવ્યા જોયા, અને મારી ચંદ્રિકા નાની તે એમના મહેન્દ્ર સાથે વિવાહ મેળવ્યા.
2: પણ શશીના મહેન્દ્ર સાથે અને ચંદ્રિકાના સુરેન્દ્ર સાથે જન્માક્ષર તમે મેળવ્યા જ નહીં.
0: હા, જરૂર જ ના પડે ને, લોકોમાં વાત શું થાય, ચર્ચા થાય. એ પહેલા અમે બે બહેનપણીઓએ અમારા વરોની સંમતિ લઈ વિવાહનું નક્કી કરી લીધું.
2: તે તમારા બંને વડો ભડથાળો કઈ સલાહ સૂચના તમને આપી જ નહીં.
1: એ તો બંને એવા ડયા છે કે એટલું જ કે તમને જે ઠીક લાગે તે કરો. વિવાહ લગ્નની બાબતમાં અમારા કરતા તમે વધારે સમજો.
2: ખરેખર બંનેને નોબેલ પ્રાઇઝ આપવા જોઈએ, અથવા તો આપણો જ્ઞાનપીઠને બી ઇનામો આપવા જોઈએ.
0: અને આ અમારી બંને દીકરીઓના મોઢા તો ચડેલા જોયા પછી અમે પૂછ્યું તો નાની કે મને મોટો વધારે પસંદ છે, અને મોટી કે મને નાનો વધારે પસંદ છે. લો કરો વાત.
1: ના, એમ નહીં, એટલું જ નહીં, પણ અમને અણસારો આવ્યો એટલે અમે અમારા વર સાહેબોને વાત કરી. તે બંને વરોએ નોકરી ઉપરથી એક દિવસની રજા લઈ બંને દીકરીઓની પાછળ રખડપટ્ટી કરી. તપાસ કરી તો જે જણાયું કે મારા વાળા ચારેય જણ જાય સાથે, પણ પછી સુરેન્દ્ર સાથે ચંદ્રિકા અને મહેન્દ્ર સાથે શશી જુદા જુદા સિનેમામાં જાય. પાછા ફરવાના સમયે ચારે એક થઈ ઘર આવે એટલે અમને ખબર કેમ પડે, બોલો તાપીદાસ શેઠ.
0: અને હવે તો ચંદ્રિકા તો કે છે કે મારો વર તો સુરેન્દ્ર, પરણું તો એને જ, અને શશી કે મારો વર મહેન્દ્ર, પરણું તો એને જ.
1: હસવા જેવી તો એમ વાત છે કે અમે કારણ પૂછીએ તો કહે કે મને સુરેન્દ્ર નામ જ બહુ ગમે છે. આકાશ પાતાળ એક થાય તો પણ આ તમે કરેલા વિવાહ પ્રમાણે અમે નથી જ પરણવાના.
0: કુંવારા રહીશું પણ આ વિવાહ ખોટા. અમે કહ્યું કે પહેલાથી ભસી મરવું તું ને, તો કહે છે કે તમે અમને પૂછ્યું જ ક્યાં હતું.
1: અમને પ્રેમ છે, સાચો પ્રેમ છે. આ અમારા વરોના નામ કેટલા સરસ છે, અને અમે આ વિવાહમાં પહેલેથી જાણત તો અમે નહીં હાજર જ. અમને એમ કે વિવાહ જાહેર કરો તે પહેલા અમને પૂછત તો ખરા, પણ તમે તો જન્માક્ષરો લઈને જ નક્કી કરી આવ્યા.
2: કેવું પડે, કેવું પડે,
0: શું કેવું પડે, લો
2: કેવું પડે. તમે બે બહેનો અને તમારી આ બંને દીકરીઓ હોશિયાર, કોઈ અજબ ખોપડીના ચાર જણા એકઠા થયા. ધન્યવાદ.
1: શું મજાક કરો છો તાપીદાસ શેઠ, અમને હવે રસ્તો તો બતાવો. વિવાહ વખતે ચાંદલા થયા, રીતના રૂપિયા પણ આપ્યા.
2: હવે એ બધું તો ઠીક છે, સગા વાલા એમની મારફતે કેટલા જણા હાજર હતા?
1: એક તો અમારા ગોર અને દસેક સગા વાલા, એમના તરફથી એમના પિતા દેવેન્દ્ર,
2: અને દેવેન્દ્રના બહુ એટલે કે જાણે કે વેવન.
0: ના રે, એમના બહુ તો ક્યારના ગુજરી ગયા છે.
2: ઓ, દેવેન્દ્રભાઈ કેવા સ્વભાવના છે?
0: એ તો બહુ સમજુ છે, કશાની તકરાર નહીં. બોલો,
1: દીકરા કહે તેમ કરો, પૈસાની પઠણ નહીં. હવે એનો રસ્તો શું?
0: અરે અરે તાપીદાસ શેઠ, હસો છો શું? અમે તો તમારે બારણે સલાહ લેવા આવ્યા છીએ ને.
2: તમે બંને ભણેલા ગણેલા ઠાવકા ધણી સાથે સમજદારી રાખી વર્તન કરનારા.
1: વખાણ પછી કરજો, કઈ રસ્તો બતાવો ને, આ મૂડાવો નહીં.
0: અરે પૈસા બસો નહીં ને, આ શું?
2: અરે પણ હજુ શું નહીં, આવું સરસ ને સહેલું કામ શું કરું મોટી બહેનો? જુઓ, તમે તમારો સંસાર ફક્ત ઘરમાં રહીને જ તમે જીવ્યા, કે બહાર નજર બજર કરી જ કે નહીં કોઈ દિવસ?
1: અરે પેલા યઝદીભાઈ તો તમારા કેટલા વખાણ કરે છે ને, એટલા વખાણ કરે છે, અને તમે તો અમારો જીવ અધર ને અધર જ રાખો છો.
2: જીવ તો એવો છે મોટી બેન, કે જે અઢર રાખેલો હોય ને તો સારો લાગે.
0: શું સારો, દીકરીઓનો સત્યાગ્રહની વાત કરે છે, ઉપવાસ પર જવાની વાતો કરે છે, અરે નાસી જવાની વાત કરે છે, અને તમે કરીને હસો છો.
2: હજુ નહીં તો શું કરું, સત્યાગ્રહ અને અપવાસ પર જવાનું કહેવામાં આવે તો આજે એ કહેવામાં એક ફેશન છે, ફેશન. એમ જો નહીં કહો ને તો શેરી જીવનમાં તમારી કોઈ કિંમત નહીં, એ તો મોટાઈનું ભૂષણ છે, કરવા દો અપવાસ.
1: અરે એ તો કરે એવા છે.
2: અરે તમે છાપા બાપા વાંચો છો કે નહીં? લગ્ન જેવા લગ્ન થઈ જાય, ફોક થઈ જાય, છૂટાછેડા લેવાય, એકને પરણી બીજીને પરણવા તૈયાર થઈ જાય, અને તેને ત્રીજો બી પરણી જાય.
0: અમારે આ બધા તમારે વિચાર નથી જાણવા. અમારી આબરૂ રહે અને આ ચૂપ થાય, આનો નિકાલ આવે, એવો કોઈ રસ્તો બતાવો ને.
2: મેં તો કારનો વિચાર કરી લીધો, આમાં કઈ બહુ મોટી ગૂંચવણ છે જ નહીં. તમારા ગોળમાળા જ ક્યાં છે?

એને મને મારી પાસ મોકલી આપો. અને પેલા જન્માક્ષરો ગોડ મહારાજના જે બટે તમે બતાવેલ એને દક્ષિણા બક્ષિણા આપીને કામ કરાવેલું કે નહીં? તેનું શું? તે મારું કામ છે. જો સમજી લો, બંને જન્માક્ષરમાં બંને મૂર્તિઓના નામ બદલી કરવાના. મહેન્દ્રને બદલે સુરેન્દ્ર, એવી બધી સહીઓ આવે છે અને નામ બદલાય. અને સુરેન્દ્રને બદલે મહેન્દ્ર. ગ્રહો બદલવાની કઈ જરૂર નથી. તમારા સગાવાલાને એ બદલેલા જન્માક્ષર બતાવવાના, સમજ્યા? પછી લગ્ન જરા મોડા લેવાના, બરાબર? અને લગ્નને માંડવે પછી મોટેથી ગીતો ગાવાના. કઈ નહીં તો હું તમને લખી આપીશ, અત્યારથી ફોટા પડાવી લો બંનેના જુદા જુદા. અને ચર્ચા લાંબી નહીં કરવાની. અને બંનેને ચારેને બધા તમારા સગાવાના

0: લાંબી નહીં કરવાની, અને બંનેને ચારેને બધા તમારા સગાવાના ત્યાં જુદા જુદા બબ્બે બબ્બેને જમવા મોકલી દો. અને પછી જયારે કન્યાદાનનો લગ્નને દિવસે વખત આવે ને, ત્યારે તમારે ચંદ્રિકાને જેને પરણાવી તેનું નામ અને પેલી શશીને જેને પરણાવી તેનું નામ એમ કરીને ગીતો ગાવાના કે ભાઈ શિવને પાર્વતીના હાથ મળ્યા, બોલો સુરેન્દ્રને નહીં સુરેન્દ્રને ચંદ્રિકાના હાથ મળ્યા, મહેન્દ્રને શશીકલાના હાથ મળ્યા, ગાયા કરવાનું. બસ બધા સગાવાલા જાણશે કે વિવાહની વાત ભૂલી જશે અને શું, અને પેલા ગોળ મહારાજ ને કહેવાનું કે લગ્ન બી દીકડા તાળે જ કઢાવી આપણે, એ ચૂપ થઈ જશે.
1: બરાબર બરાબર.
2: દોસ્તો, કાર્યક્રમ નવરંગ અંતર્ગત આપે સાંભળ્યું પારસી ગુજરાતી નાટક તાપી તટે તાપીદાસ, પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી. થોડી જ વારમાં રજૂ કરીશું પ્રોગ્રામ ફિલ્મ સંગીત.
3: કેટલાક દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
4: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
3: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.

દોસ્તો, આપે ટ્યુન કરી છે આપની ફેવરેટ રેડિયો ચેનલ વિવિધ ભારતી વડોદરા. હું છું આપની રેડિયો દોસ્ત સોનલ ત્રિવેદી, અને હું ને તમે સાથે માણીએ ફિલ્મી ગીતોની ખૂબસૂરત સફર. દોસ્તો, પ્રથમ ગીત 1942 અ લવ સ્ટોરીનું. આ ફિલ્મમાં જાવેદ અખ્તરના ગીતો એટલા કર્ણપ્રિય છે કે જાણે સાંભળતા જ રહીએ, અને એમાંય ચાર ચાંદ લગાડે કવિતા કૃષ્ણમૂર્તિનો સ્વર, આરડી બર્મનનું રોમેન્ટિક મ્યુઝિક. આહાહાહા દોસ્તો, આ ગીત સાંભળીને ચોક્કસ આપને અનિલ કપૂર અને મનીષા કોઈરાલાનો અભિનય યાદ આવી જાય. મિત્રો, આજે અભિનેત્રી મનીષા કોઈરાલાનો જન્મદિવસ છે. તેમને વિવિધ ભારતી વડોદરા અને સમગ્ર શ્રોતાગણ તરફથી વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભકામના. સાંભળીએ મનીષા કોઈરાલા અભિનીત 1942 અ લવ સ્ટોરી ફિલ્મનું આ બ્યુટિફુલ સોંગ.

મિત્રો, પ્રોગ્રામમાં લઈએ એક નાનકડો વિરામ. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિ.

દોસ્તો, વિવિધ ભારતી વડોદરા પર હું ને તમે માણી રહ્યા છીએ ફિલ્મી ગીતોની રોમેન્ટિક સફર. મિત્રો, બહાર મજાનો માહોલ છે અને આવા ખુશનુમા વાતાવરણમાં એક પ્રેમીને તેની પ્રેમિકા દરેક સ્થળે દેખાય તે સ્વાભાવિક છે. વરસાદમાં, ફૂલોમાં, કળીઓમાં. દોસ્તો, આવું જ એક પ્રેમભર્યું ગીત આવી રહ્યું છે આપના રેડિયો સેટ પર. ક્લાસિક ફિલ્મ પરિણીતાના આ ગીતમાં સ્વર સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલનો, શાંતનુ મોઇત્રાના સંગીત નિર્દેશનમાં ખૂબસૂરત રચના સ્વાનંદ કિરકિરેની. દોસ્તો, ગીતમાં સૈફ અલી ખાન અને વિદ્યા બાલનનો પવિત્ર પ્રેમ ફિલ્મની જાન છે. મિત્રો, આજે અભિનેતા સૈફ અલી ખાનનો પણ જન્મદિવસ છે. એમને પણ આપણે જન્મદિવસના વધામણા આપીએ અને સાંભળીએ આ ગીત.

0: દોસ્તો, પ્રોગ્રામ મળીએ વધુ એક નાનકડો વિરામ.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
4: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
5: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
4: કઈ ઓફર?
5: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
4: બસ એટલું જ?
5: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
4: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
5: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
0: દોસ્તો, પ્રોગ્રામનું હવે પછીનું ગીત દીવાના મસ્તાના ફિલ્મનું, જેનું નિર્દેશન ડેવિડ ધવનનું. આપણે જાણીએ છીએ કે ડેવિડજીનો પણ આજે જન્મદિવસ છે. તેમને પુનઃ શુભકામના.

દોસ્તો, આ ગીતમાં સ્વર વિનોદ રાઠોડ, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનો, આનંદ બક્ષીની રચના, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

મિત્રો, આજનો દિવસ ખૂબ જ શુભ છે. આજે ઘણા બધા દિગ્ગજ કલાકારોની સાથે મહેશ માંજરેકરનો પણ જન્મદિન છે. એમણે ઘણી બધી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો છે. એમને આપણા સૌ તરફથી જન્મદિનની શુભકામના આપીએ અને સાંભળીએ પ્રોગ્રામનું અંતિમ ગીત વોન્ટેડ ફિલ્મનું, જેમાં મહેશ માંજરેકરનો અભિનય આપ સૌને યાદ જ હશે. શાનના સ્વરમાં આ ગીતને કમ્પોઝ કર્યું છે સાજિદ વાજિદે, શબ્દરચના અરુણ ભૈરવની.

0: આકાશવાણી સમાચાર હેમંગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનમાં 5,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જૂન 2024માં લેવાયેલી યુજીસી નેટ પરીક્ષાના 84 વિષયો માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી. ઓડિશામાં બેતરાની નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાયું. બેલ્જિયમમાં લાગેલી જંગલની આગમાં 2,000 હેક્ટર વન વિસ્તાર બળીને ખાખ, અનેક લોકોનું સ્થળાંતર. અને ગુજરાતના અમદાવાદ ખાતે રમાઈ રહેલી ફીબા અંડર 18 એશિયા કપમાં આજે ભારતનો દક્ષિણ કોરિયા સાથે મુકાબલો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના નિંબાહેડા ખાતે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાનું લોકાર્પણ તથા રાજ્ય સરકારના 5,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે જાહેરસભાને સંબોધતા શ્રી શાહે મા અંબા, સાંવરિયા શેઠ અને ચાર ભુજાનાથની નિંબાહેડાની ધરતીને નમન કર્યું. શ્રી શાહે વિદેશી આક્રાંતાઓને જળબાતુડ જવાબ આપનારી ચિત્તોડની ભૂમિને પ્રણામ કરી મહારાણા પ્રતાપને પણ યાદ કર્યા. પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેમને યાદ પણ કર્યા.
1: પોખરણ મે પૂરે વિશ્વ કે દબાવ કે સામને ન ઝુકતે હુએ ભારત કો પરમાણુ શક્તિ બનાને કા કામ અગર કિસીને કિયા તો હમારે અટલ બિહારી વાજપેયીજીને કિયા. હર ગાંવ કો રોડ સે જોડને કા કામ કિયા. સ્વર્ણ ચતુર્ભુજ યોજના સે નેશનલ હાઈવે બનાએ.
0: દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રીનું 2018માં આજના દિવસે અવસાન થયું હતું. તેઓ 3 વખત પ્રધાનમંત્રી રહ્યા. વર્ષ 2015માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીવી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના સ્મારક સદૈવ અટલ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ, સમાવેશી નેતૃત્વ અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીનું સુશાસન અને જનકલ્યાણ નું વિઝન હંમેશા દેશવાસીઓને માર્ગદર્શન આપશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે વાજપેયી જનસેવા અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણનું સાચું પ્રતીક છે, જે આજે પણ દરેકને પ્રેરણા આપે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ જૂન 2026માં લેવાયેલી યુજીસી નેટ પરીક્ષાના 84 વિષયો માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. એનટીએ ચેલેન્જ વિન્ડો પણ ખોલી છે, જે 18 ઓગસ્ટ સુધી ખુલ્લી રહેશે. ઉમેદવારો યુજીસી નેટ પોર્ટલ દ્વારા ઓનલાઈન આન્સર કીને પડકારી શકે છે. એનટીએ જણાવ્યું હતું કે પડકારવામાં આવેલા પ્રશ્ન દીઠ 200 રૂપિયાની પ્રોસેસિંગ ફી લાગુ થશે. તેમાં ઉમેર્યું હતું કે ઉમેદવારોએ દસ્તાવેજી પુરાવા સાથે દરેક પડકારને સમર્થન આપવું પડશે. એજન્સીએ એ પણ નોંધ્યું હતું કે અન્ય કોઈપણ માધ્યમથી સબમિટ કરાયેલ પડકારોનો સ્વીકાર કરવામાં આવશે નહીં. પ્રોસેસિંગ ફી ભરવાની છેલ્લી તારીખ આ મહિનાની 18મી છે. એનટીએ જણાવ્યું હતું કે અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્ર સહિત બાકીના 3 વિષયો માટે પ્રશ્નપત્રોમાં વિવિધ પ્રકારની ભૂલો અંગેની ફરિયાદોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે સમિતિની ભલામણોના આધારે આ 3 વિષયો અંગે એક અલગ જાહેર સૂચના આજે પછીથી જાહેર કરવામાં આવશે. એનટીએ ઉમેદવારોને સલાહ આપી છે કે તેઓ ફક્ત તેની સત્તાવાર વેબસાઇટ અને ચકાસાયેલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રકાશિત માહિતી પર આધાર રાખે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ બદલ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ અને પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત ઇઝરાયેલ સાથેની મિત્ર

સ્થિરતાને ખૂબ મહત્વ આપે છે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે ભારત ઇઝરાયેલ ખાસ વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બને, નવી તકો ખુલે અને બંને રાષ્ટ્રો વચ્ચે લોકો વચ્ચે ગાઢ સંબંધો સ્થાપિત થાય. ભારત મંગળવારે નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠક અગાઉ આવતીકાલે બ્રિક્સ પર્યાવરણ કાર્યકારી જૂથ અને સંપર્ક જૂથની પર્યાવરણ કાર્યકારી જૂથની બેઠક અને આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ પરના સંપર્ક જૂથની બેઠક યોજાશે. આ કાર્યક્રમ ભારતના બ્રિક્સ અધ્યક્ષતા 2026 સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણની મુખ્ય થીમ હેઠળ યોજાશે. બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ

0: રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સેન્ડર AIR_ABAD ફોલો કરશો. ઓડિશામાં બેત્રાની નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાયું છે. જાજપુર જિલ્લાના ઘણા વિસ્તારો અને ભદ્રક જિલ્લાના ઘણા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: ઉત્તરી ઓડિશામાં બાઢ કી સ્થિતિ ગંભીર હો ગઈ હૈ ક્યુંકી બૈતરણી નદી મેં બાઢ કી ચોથી લહેર આ ગઈ હૈ. ભદ્રક જિલ્લે કે આખુઆપદા મેં નદી ખતરે કે નિશાન 18.33 મીટર કો પાર કર ગઈ હૈ ઓર આજ સુબહ 7 બજે તક 18.38 મીટર પર બહે રહી થી. જાજપુર જિલ્લે કે કઈ ઇલાકે જલમગ્ન હો ગયે હૈ જબકી ભદ્રક જિલ્લે કે કઈ ગાંવ અલગ થલગ પડ ગયે હૈ. રાજઘાટ પર સાલંદી નદી કા જલસ્તર ભી બઢ રહા હૈ જહાં ખતરે કા સ્તર 17 ફીટ હૈ ઓર નદી 16.50 ફીટ પર બહે રહી થી. ગિંગુટી ઓર કોકિલા નદીઓ ભી ઉફાન પર હૈ. IMD ને મયુરભંજ ઓર બાલેશ્વર કે લીએ રેડ વર્નિંગ ઓર 6 જિલ્લો કે લીએ ઓરેન્જ વર્નિંગ જારી કી હૈ. મંગળવાર તક ભારી બારિશ જારી રહેને કી સંભાવના હૈ. મછુઆરો કો સમુદ્ર મેં ના જાને કી સલાહ દી ગઈ હૈ. પ્રકાશ દાસ, આકાશવાણી સમાચાર, ભુવનેશ્વર.
0: હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના વિસ્તારો, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વોત્તરના કેટલાક વિસ્તારો, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, ઝારખંડ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. બેલ્જિયમમાં ગઈકાલે સાંજ સુધીમાં પૂર્વી બેલ્જિયમના હાઇફેન્સ વિસ્તારમાં સૌથી મોટી જંગલની આગમાં લગભગ 2000 હેક્ટર વનસ્પતિ બળીને ખાક થઈ ગઈ હતી. વાલુન પબ્લિક સર્વિસે પુષ્ટિ કરી હતી. આગે આજ સુધીનો સૌથી મોટો વિનાશ વેર્યો છે. શુક્રવારે બપોરે 2 વાગે આગ ફાટી નીકળ્યા પછી લગભગ 30 કલાક સુધી અગ્નિશામક કામગીરી ચાલુ રહી. સ્થાનિક મીડિયા અનુસાર લગભગ 600 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વાઇમ્સ મ્યુનિસિપાલિટીમાં આવેલા સોરબ્રોડ્સના લગભગ 500 રહેવાસીઓને સાવચેતી રૂપે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, જ્યારે બુડઝેનબેકમાં લગભગ 100 લોકો હતા. ફીબા અંડર 18 એશિયા કપમાં આજે ભારત દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો થશે. દરમિયાન ગઈકાલે વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી સ્પર્ધાઓમાં લેબનોનને 72-64 હરાવીને સીરિયાએ આખરી જીત મેળવી હતી, જ્યારે ફિલિપાઇન્સને 107-69 હરાવીને ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી જીત નોંધાવી. ચાઇનીઝ તાઇપેઈએ થાઇલેન્ડ પર 110-62 જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડે બહેરીનને 42-86 હરાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં રામપુરહાટના ભૂતપૂર્વ ધારાસભ્ય આશિષ બેનર્જીનો મૃતદેહ આજે સવારે રામપુરહાટ શહેરમાં તેમના પોતાના નિવાસસ્થાનની બાજુમાં આવેલી તેમની ઓફિસમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. 5 વખતના ધારાસભ્ય અને રામપુરહાટ કોલેજના ભૂતપૂર્વ શિક્ષક આશિષ બેનર્જી તૃણમૂલ કોંગ્રેસ સરકાર દરમિયાન મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે પણ સેવા આપી હતી. બેનર્જી આ વખતે વિધાનસભાની ચૂંટણી હારી ગયા. વિશ્વના નંબર 1 ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને સતત બીજી વખત ઇસ્પોર્ટ્સ વિશ્વકપનો ખિતાબ જીત્યો. ફાન્સના પેરિસમાં રમાયેલી ફાઇનલમાં કાર્લસને બેલારૂસના ગ્રાન્ડમાસ્ટર ડેનિસ લાઝાવિકને 2-0 હરાવ્યો હતો. કાર્લસન સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અણનમ રહ્યો હતો. બીજી તરફ અમેરિકાના ગ્રાન્ડમાસ્ટર હિકારુ નાકામુરાએ અલીરેઝા ફિરોઝાને 4-1 હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશે આજે ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં મારારા ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર બાંગ્લાદેશનો આ પ્રથમ ટેસ્ટ વિજય હતો અને ઓસ્ટ્રેલિયા સામે તેની બીજી જીત હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનમાં 5,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જૂન 2026માં લેવાયેલી યુજીસી નેટ પરીક્ષાના 84 વિષયો માટે પ્રોવિઝનલ આન્સરકી જાહેર કરી. ઓડિશામાં બેત્રાની નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાયું. બેલ્જિયમમાં લાગેલી જંગલની આગમાં 2000 હેક્ટર વન વિસ્તાર બળીને ખાક. અનેક લોકો સ્થળાંતર. અને ગુજરાતના અમદાવાદ ખાતે રમાઈ રહેલી ફીબા અંડર 18 એશિયા કપમાં આજે ભારતનો દક્ષિણ કોરિયા સાથે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

કેનેડાના પ્રવાસે રહેશે. દરમિયાન બંને દેશના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠક કરી ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવાના પ્રયાસ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીને આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, દેશના પૂર્વ પ્રધાનમંત્રી, ઓજસ્વી વક્તા અને કવિ, અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિએ સ્મરણાંજલિ. તેમણે પરમાણુ ક્ષેત્રે ભારતને શક્તિશાળી બનાવવાની વાત હોય કે ઇન્ફાસ્ટ્રક્ચરની નવી ક્રાંતિ, રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને તેમણે લીધેલા નિર્ણય અને જનહિતલક્ષી સુશાસન દેશવાસીઓને સદૈવ યાદ રહેશે. અટલજીના વિચાર, સિદ્ધાંત અને પ્રજાકલ્યાણની ભાવના આપણને સૌને સતત પ્રેરણા આપતી રહેશે તેવો વિશ્વાસ પણ શ્રી પટેલે વ્યક્ત કર્યો હતો. જામનગરના હડમતિયા નજીક સિંહ દેખાયો હોવાની વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે સિંહના પગના નિશાન અને વિડીયો લોકેશનના આધારે સિંહ આવ્યો હોવાની પુષ્ટિ થતાં વન વિભાગે લોકોને ન ગભરાવા અપીલ કરી. આ સાથે જ વિભાગે ખેડૂતોને તેમના ખેતરમાં ઇલેક્ટ્રિક શોકનું તાર બંધ રાખવા તેમજ ખુલ્લા કુવાઓ ફરતે કામચલાઉ દિવાલ બનાવવા પણ જણાવ્યું છે. બોટાદમાં બરવાડા એસટી ડેપો ખાતે આજથી શરૂ થયેલા સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત કર્મચારીઓએ ડેપો પરિસરની સફાઈ કરી. આ ઉપરાંત નાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહકારથી એસટો ડેપોના કર્મચારીઓ માટે આરોગ્ય તપાસનું પણ આયોજન કરાયું હતું. મહીસાગરના લુણાવાડામાં ગંભીર રોગપ્રતિકારક બીમારી જીબીએસ વાયરસના શંકાસ્પદ કેસને લઈ ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર ગોધરા દ્વારા લુણાવાડા શહેરમાં ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરાંમાં તપાસ હાથ ધરાઈ. દરમિયાન 20થી વધુ ખાદ્ય પદાર્થના નમૂના લઈ તેને તપાસ માટે મોકલાયા છે. આ સાથે જ 13,268 રૂપિયાની કિંમતના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. તંત્ર દ્વારા તમામ વેપારીઓને આરોગ્યપ્રદ સ્થિતિ જાળવી રાખવા તેમજ ગુણવત્તાયુક્ત ખોરાક પૂરું પાડવા તાકીદ કરવામાં આવી છે. આ સાથે જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે આગામી સમયમાં કાર્યવાહી કરાશે તેવી ચીમકી પણ અપાઈ. બીજી તરફ જિલ્લા કલેક્ટરે સોસાયટીઓમાં જઈ લોકોના હાલચાલ પૂછી તેમને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં આજે કતર સામે ચીનની ટીમનો વિજય થયો છે. અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રમાયેલી મેચમાં ચીનની ટીમ પહેલા જ ક્વાર્ટરથી કતરની ટીમ પર ભારે પડી હતી. મેચના અંતે કતરનો સ્કોર 66 અને ચીનનો સ્કોર 118 રહ્યો હતો. હાલમાં મળતા અહેવાલ મુજબ શ્રીલંકા સામેના મુકાબલામાં ઈરાનની ટીમ શ્રીલંકાથી આગળ ચાલી રહી છે. હવે બપોરે 4:30 વાગે કઝાખસ્તાન અને જાપાન તથા સાંજે 7:30 વાગે ભારત અને કોરિયા વચ્ચે મુકાબલો થશે. ભાવનગરમાં જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ટીમાળાની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ 15 ચંદ્રક જીત્યા છે. ભારતીય શાળા રમતગમત મહામંડળ એસજીએફઆઈ દ્વારા યોજાયેલી સ્પર્ધામાં આ વિદ્યાર્થીઓએ 7 સુવર્ણ, 3 રજત અને 5 કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.

0: अपनी दोस्त आरती श्रीवास्तव को छाया गीत समाप्त करने की दीजिए अनुमति। नमस्कार।
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। थोड़ी देर में सुनवाएंगे कार्यक्रम तराने नए पुराने।
2: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને?
3: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
2: કઈ ઓફર?
3: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
2: બસ એટલું જ?
3: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
2: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
3: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
4: કેટલાક દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
5: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
4: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવ ભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: પૂજા પ્લસ,
4: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
4: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્કે બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: રાત હોલે હોલે ધરતી પર અપના આંચલ ફેલાતી હૈ. જબ નીંદ કહી દૂર ભાગ જાતી હૈ, તબ વિવિધ ભારતી બન જાતી હૈ એકાકીપન કી સાથી.
2: એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ.
1: વિવિધ ભારતી સે ગૂંજતે હૈ કુછ અનમોલ નગમે.
2: તેરા જવાબ નહીં
1: છેડતા હૈ.

0: आते ही गिर जाता है। गिरने के बाद उठने के कारण ही चलना सीखना संभव होता है, लेकिन बड़े होते होते हम ये सबक भूल जाते हैं। हमें लगता है
1: 6400 करोड़ रूपया थी वधुना विकास कार्यों नु लोकार्पण अने खातमुहूर्त कराया बाद जाहिर सभा ने संबोधता श्री शाहे गुजरात ना पशुपालकों की प्रशंसा पण करी हती।
2: मैं गुजरात से आता हूं, गुजरात की 33 लाख बहनें जिन्होंने सिर्फ 100 रुपया निवेश किया है और 100 रुपया निवेश कर आज आपके सरस के प्लांट के जैसे 33 प्लांट गुजरात में चल रहे हैं और 1,25,000 करोड़ रुपए का टर्नओवर हमारी 33 लाख बहनें कर रही है। 33 लाख बहनें
1: અમદાવાદમાં શહેર ગુના શાખાની ટુકડીએ 8 લાખ રૂપિયાની કિંમતના ગેરકાયદે કેફી પદાર્થ સાથે 2 લોકોની ધરપકડ કરી, જ્યારે 1 વ્યક્તિને ફરાર જાહેર કરાયો છે। દાણીલીમડા વિસ્તારમાંથી પકડાયેલા 2 લોકોની તપાસ કરતા તેમની પાસેથી 76 ગ્રામ કેફી પદાર્થ મળી આવ્યો હોવાનું ગુના શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે જણાવ્યું।
3: एक आरोपी का नाम है मुश्ताक महबूब भाई सैयद और दूसरा जो है उसका नाम है इरासत अंसारी, और दोनों को पकड़ने के बाद हमको मालूम पड़ा है तपास के भाग स्वरूप के इन सबको जो एमडी दिया था वो नफीस करके एक बंदा है जो उधर दाणीलीमड़ा में रहता है, उसने उनको ये माल प्रोवाइड किया था। अभी जो हमने ड्रग्स पकड़ा है उसका वेट है 76.030 ग्राम, जिसका अभी जो गैरकायदे से बाजार होता है एमडी का उसकी अंदर उसकी कीमत गिनी जाए तो अंदाजे से लगाए तो 8 लाख से ऊपर की अमाउंट का ये मुद्दा माल है।
1: वन अने पर्यावरण राज्य मंत्री प्रवीण माड़ीए महेसाणामां मोढेरा चौकड़ी स्थित विश्वकर्मा सभाखंड खाते राखी मेळानुं उद्घाटन कर्युं। महिला कारीगरोने आत्मनिर्भर बनावी तेमनी हस्तकळाना कौशल्यने योग्य मंच पूरू पाडवाना हेतुसर योजायेला आ मेळानो लोको आगामी 23 ऑगस्ट सुधी लाभ लई शकशे। आ अंगे वन अने पर्यावरण राज्यमंत्रीए पत्रकारो साथेनी वातचीतमां वधु माहिती आपी हती।
4: બહેનોને અને સ્થાનિક જે વસ્તુઓ બનતી હોય તેને રોજગારી મળી રહે તેને પ્લેટફોર્મ આપવાનું કામ રાજ્ય સરકારે માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એ આયોજન કર્યું છે। બહેનો પોતાના જિલ્લાની અંદર અથવા લોકો જે ખરીદદાર છે એને એક સ્થળ ઉપર કોઈ સારી વસ્તુ લોકલી મળી રહે એ માટેનું આયોજન કર્યું છે।
1: તો શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છના ગાંધીધામમાં સ્નેહની રાખી સ્વાવલંબનની દોરી નામના રાખી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો। બનાસકાંઠાના ડીસામાં 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો। અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી વિવિધ પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ। દરમિયાન ડીસામાં GIDC પાસે આવેલી શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ પેઢીમાંથી 3,80,000 રૂપિયાની કિંમતનો 600 લીટર ઘી અને બનાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાસે આવેલા જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ પેઢીમાંથી 2,32,000 રૂપિયાની કિંમતનો 387 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો। આ ઘીના નમૂના પૃથ્થકરણ માટે પ્રયોગશાળા મોકલાયા છે। રાજકોટમાં એક તળાવમાં ડૂબી જવાથી 4 લોકોના મોત થયાના અહેવાલ છે। અમારા પ્રતિનિધિ જણાવે છે કે બેડી ગામથી હળમતિયા તરફ આવેલા તળાવમાં નહાવા પડેલો એક બાળક ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલા અન્ય 3 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે। સ્થાનિક લોકોએ ડૂબેલા તમામ બાળકો અને યુવાનને તળાવમાંથી બહાર કાઢ્યા હતા। કુવાડવા રોડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકને સિવિલ હોસ્પિટલ અને 3 બાળકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં 4ને મૃત જાહેર કરાયા છે। તમામ મૃતક રોણકી ગામના હોવાનું જણાયું છે। રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે। સાંજે 6 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો। દરમિયાન દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળ પર આવતીકાલથી આગામી 22 તારીખ સુધી સામાન્ય વરસાદ થઈ શકે છે, તો રાજ્યમાં હાલ સામાન્ય કરતા 19% વધુ વરસાદ થયો હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે।

0: 7 दिन यानी कि आज 16 से और 22 तारीख तक लगभग कुछ एक स्थानों से लेकर कई स्थानों पर हल्की से मध्यम बारिश गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हो सकती है। मछुआरों के लिए भी हमने डे 1 और डे 2 के लिए चेतावनी जारी करी है।
1: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં આજે ભારત અને કોરિયા વચ્ચે મુકાબલો થશે। અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે હમણાં 7:30 વાગે ગ્રુપ ડીની આ મેચ શરૂ થશે। અગાઉ રમાયેલી મેચમાં જાપાને કઝાખસ્તાનને હરાવ્યું છે। મેચના અંતે જાપાનનો સ્કોર 81 અને કઝાખસ્તાનનો સ્કોર 45 રહ્યો હતો। આ ઉપરાંત અન્ય મુકાબલામાં ઈરાને શ્રીલંકાને પરાજય આપ્યો। મેચના અંતે ઈરાનનો સ્કોર 110 અને શ્રીલંકાનો સ્કોર 42 રહ્યો હતો, જ્યારે કતર સામેની મેચમાં ચીનની ટીમનો વિજય થયો, તેમાં કતરનો સ્કોર 66 અને ચીનનો સ્કોર 118 રહ્યો હતો। મહીસાગરમાં ગંભીર રોગ પ્રતિકારક બીમારી જીબીએસના શંકાસ્પદ કેસને લઈ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડામાં જયશ્રીનગર અને ગણેશ સોસાયટીની મુલાકાત લઈ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી ઘરે ઘરે સર્વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, તો જિલ્લા આરોગ્ય અધિકારી સીઆર પટેલિયાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી।
2: મહીસાગર જિલ્લાના દરેક ગ્રામજનો અને વડીલોને મારી વિનંતી છે કે હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય, બહારનું ખાવાની બાબતમાં એનું કાળજી રાખવાની જરૂર છે, જેથી કરીને કોઈ કોન્ટામિનેટેડ ભોજન ના લઈએ અને સાથે સાથે પાણીને પણ ઉકાળીને પીવા માટેની સલાહ।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલન માટે વિદેશી રોકાણકારોને આવકારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની દૂધ ઉત્પાદન ક્ષેત્ર પાસે અપાર ક્ષમતા છે તે ગુજરાતના ખેડૂતોએ સાબિત કર્યું। અમદાવાદમાં કેફી પદાર્થ સાથે 2 લોકોની ધરપકડ, શહેર ગુના શાખાની કાર્યવાહી। બનાસકાંઠાના ડીસામાં 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો। મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી આગામી 22 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી। અને ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં આજે ભારત અને કોરિયા વચ્ચે અમદાવાદમાં મુકાબલો। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
3: फ्रंट पैनल खुल गया है और वहां आग भी नजर आ रही है। उन्होंने तुरंत एयरबेस में संपर्क किया, लेकिन जवाब आने तक रुकने का समय उनके पास है या नहीं वो ये नहीं जानते थे, इसलिए उन्होंने बाहर निकलने के लिए कोशिश शुरू कर दी। सुरक्षा के जो तरीके उन्हें सिखाए गए थे वो अपनाते हुए वो 2 बार तो सफल नहीं हुए, लेकिन 3री बार उन्होंने अपना पूरा जोर लगाया और आखिरकार एयरक्राफ्ट से बाहर फेंका गए। उनके पास पैराशूट तो था, लेकिन उनके दोनों जूते इस कोशिश में एयरक्राफ्ट में खिंचा गए। जब वो जमीन पर नीचे आए तब उनके दोनों पैरों में जूते नहीं थे। कुछ जख्म, थोड़े जलने के निशान और पैरों में चोट के साथ वो नीचे उतरे और कुछ दिनों में पूरी तरह ठीक होकर एक बार फिर आसमान में हवा से बातें करने के लिए वो तैयार थे। आखिर यही तो वो साहस और जज्बा है जो हमारे वीर सैनिकों को एक मिसाल बनाता है।

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ એક ફિલ્મી ગીત, જેને સ્વર આપ્યો છે અનૂપ ઘોષાલે. ગીતકાર ગુલઝાર, સંગીતકાર રાહુલ દેવ બર્મન તથા ફિલ્મ છે માસૂમ.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોનું સશક્તિકરણ કરવું ખૂબ જ જરૂરી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત હરિયાણાના કરનાલમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન વધુ તેજ બન્યું. સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠ નેપાળની 3 દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થયા. યુક્રેન અને રશિયાના એકબીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલામાં 11 લોકોના મોત. અને પુરૂષ ક્રિકેટમાં ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રીલંકા સામે ભારતે પ્રથમ દાવમાં 9 વિકેટે 460 રન બનાવ્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોનું સશક્તિકરણ કરવું ખૂબ જ જરૂરી છે. તેમણે જણાવ્યું કે કેન્દ્રની મોદી સરકાર આ વર્ગો પર ખાસ ધ્યાન આપી રહી છે. શ્રી શાહ આજે રાજસ્થાનના અલવરમાં 17 જિલ્લાઓમાં 6400 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા પછી એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોના વિકાસ અને કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. 2014થી 2026 સુધી એક પણ વર્ષ એવું નથી રહ્યું જ્યારે મોદી સરકારે ખેડૂતો માટે કોઈ મોટી યોજના શરૂ કરી ન હોય. તેમણે નોંધ્યું હતું કે લઘુત્તમ ટેકાના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે.
1: 2047 में अगर भारत को पूर्ण विकसित बनाना है तो ये युवा, गरीब, अन्नदाता और महिला को ताकतवान बनाना पड़े. आज यही मन से किसानों को किसान सम्मान निधि, पशुपालकों के लिए 500 करोड़ की डेयरी की व्यवस्थाएं, युवाओं को नौकरी और माताओं के लिए, बहनों के लिए સરસ ડેરી કા એક્સટેન્શન કા કામ આજ ભારતીય જનતા પાર્ટી કી સરકાર ને કિયા.
0: શ્રી શાહે જણાવ્યું કે ડેરી ક્ષેત્રમાં ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની અપાર સંભાવના છે અને ગુજરાતના ખેડૂતોએ આ સાબિત કર્યું છે. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સીધા ભંડોળ ટ્રાન્સફર કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર દિલ્હીમાં તેમના સ્મારક સદૈવ અટલ પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીન પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન મનોહરલાલે પણ શ્રી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે હરિયાણાના કરનાલમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રાને કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે લીલી ઝંડી આપીને રવાના કરી હતી. આ યાત્રાનો ઉદ્દેશ દરેક નાગરિક સુધી દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પહોંચાડવાનો છે. કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જર અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પંડિત મૂળચંદ શર્માની ઉપસ્થિતિમાં આજે હરિયાણાના બલ્લભગઢ ખાતે તિરંગા યાત્રા યોજાઈ. આ યાત્રા સેક્ટર 3 બ્રિજથી શરૂ થઈ હતી અને બલ્લભગઢ બ્લોક સ્તરીય કાર્યાલયમાં સમાપ્ત થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રોજિંદા સભાનો નિત્યક્રમ દર્શાવતો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ 80મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધવા માટે લાલ કિલ્લા તરફ રવાના થતા પહેલા લોકકલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને ગાય અને મોરને ખવડાવતા જોવા મળે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે દરરોજ સવારે તેમના મિત્રોને ખવડાવવું એ તેમની દિનચર્યા

0: ચર્યાનો એક ભાગ છે. તેમણે ઉમેર્યું કે ગાય અને મોરને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ વહેલા જઈ રહ્યા છે અને લાલ કિલ્લા તરફ પ્રયાણ કરતા પહેલા તેમને મળવા આવ્યા હતા. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંચાર રાજ્યમંત્રી ડોક્ટર પીમાસાની ચંદ્રશેખરે જાહેરાત કરી છે કે આંધ્રપ્રદેશના ગુંટુરમાં આશરે 20 કરોડ રૂપિયાના ખર્ચે સરકારી પ્રાદેશિક પુસ્તકાલય માટે આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરવામાં આવશે. તેમણે આજે ગુંટુરમાં જણાવ્યું કે બ્રિટિશ કાળ દરમિયાન 1915માં સ્થપાયેલા આ પુસ્તકાલયથી અનેક પેઢીઓના વિદ્યાર્થીઓ અને વાચકો લાભાન્વિત થયા છે. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન વધુ તેજ બન્યું છે. વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા.
1: जेपीएससी जेएसएससी आंदोलन के अगले चरण के तहत छात्र नेताओं ने बताया कि उनका आंदोलन 22वें दिन में प्रवेश कर चुका है और उनकी प्रमुख मांगे अब भी लंबित हैं. छात्र जेपीएससी की 11वीं से 13वीं सिविल सेवा परीक्षा और जेएसएससी सीजीएल परीक्षा रद्द करने के साथ साथ कथित अनियमितताओं की सीबीआई जांच की मांग कर रहे हैं. जेपीएससी जेएसएससी रिफॉर्म मंच ने राज्य सरकार को 18 अगस्त तक सकारात्मक पहल करने का अल्टीमेटम दिया है. प्रदर्शनकारियों ने पहली बार मुख्यमंत्री हेमंत सोरेन के इस्तीफे की मांग भी उठाई है. उन्होंने 20 अगस्त को मुख्यमंत्री आवास के बाहर बड़े विरोध प्रदर्शन का ऐलान किया है और कहा कि मांगे पूरी नहीं होने पर वहीं से आंदोलन आगे बढ़ाया जाएगा. महविश रहमान, आकाशवाणी समाचार, रांची.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIRNews_ABLD ને ફોલો કરશો. સરકારે પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તે વીડિયોનું ખંડન કર્યું છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલ વિમાન લઈને તપાસ પંચની રચના અંગે નિવેદન આપ્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીની ફેક્ટ ચેક યુનિટે આ દાવાને ખોટો ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિએ એવું કોઈ નિવેદન આપ્યું નથી. સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠ આજે નેપાળની 3 દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થયા છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અને સૈન્ય સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. તેઓ નેપાળી સેના પ્રમુખ સાથે વાટાઘાટો કરશે અને નેપાળી સેના સૈન્ય સંચાલનના મહાનિદેશક તેમને પરસ્પર હિતના મુદ્દાઓ પર માહિતી આપશે. યુક્રેન અને રશિયાના એકબીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલામાં 11 લોકોના મોત થયા છે. યુક્રેને રશિયાના દક્ષિણ પશ્ચિમ રોસ્તો વિસ્તારને નિશાન બનાવીને ડ્રોનથી અનેક હુમલા કર્યા જેમાં 6 લોકોના મોત થયા છે. આ યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો બતાવવામાં આવી રહ્યો છે. 150થી વધુ ડ્રોન હુમલામાં કેટલાય ઘરો અને એક રેલવે સ્ટેશનને નુકસાન પહોંચ્યું તથા જંગલમાં આગ લાગી ગઈ હતી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમણે રાતોરાત 822 યુક્રેની ડ્રોન નષ્ટ કરી દીધા. બીજી તરફ રશિયાના હુમલામાં યુક્રેનમાં 5 લોકોના મોત થયા છે. પુરૂષ ક્રિકેટમાં ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન શ્રીલંકા સામે ભારતે પ્રથમ દાવમાં 9 વિકેટે 460 રન બનાવ્યા. આજે સાંજે રમત પૂરી થઈ ત્યારે પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવ રમતમાં હતા. દેવદત્ત પડીકલે 167 રન બનાવીને પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી. કેએલ રાહુલે 82 રન બનાવ્યા અને ધ્રુવ જુરેલે 51 રનનું યોગદાન આપ્યું. શ્રીલંકા તરફથી પ્રભત જયસૂર્યાએ 4 વિકેટ લીધી જ્યારે કેસરા નુવંતાએ 3 વિકેટો ઝડપી. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં આજે અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રમાયેલી મેચમાં જાપાને કઝાખસ્તાનને હરાવ્યું. મેચના અંતે જાપાનનો સ્કોર 81 અને કઝાખસ્તાનનો સ્કોર 45 રહ્યો હતો. આ ઉપરાંત અન્ય મુકાબલામાં ઇરાને શ્રીલંકાને પરાજય આપ્યો. મેચના અંતે ઇરાનનો સ્કોર 110 અને શ્રીલંકાનો સ્કોર 42 રહ્યો હતો. જ્યારે કતર સામેની મેચમાં ચીનની ટીમનો વિજય થયો. તેમાં કતરનો સ્કોર 66 અને ચીનનો સ્કોર 118 રહ્યો. દરમિયાન ભારત અને કોરિયા વચ્ચે ગ્રુપ ડીની મેચ હમણાં શરૂ થઈ છે જેમાં પ્રથમ ક્વાર્ટરમાં ભારત કરતાં કોરિયાની ટીમ આગળ છે. ઇન્ડોનેશિયાના ફ્લોરેસ કિનારા નજીક ગઈકાલે સવારે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં 14 દિવસ માટે અગમચેતીના ભાગરૂપે કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ અસરગ્રસ્ત વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા, રાહત સામગ્રીનું વિતરણ કરવા અને પુનઃનિર્માણના પ્રયાસોને સરળ બનાવવાનો છે. હંગેરીમાં આજે વહેલી સવારે એક બસ ખાડામાં પડતા 12 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી લગભગ 140 કિલોમીટર પૂર્વમાં થયો હતો. જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ પૂંછ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરની બહુપ્રતિક્ષિત સુંગલ સુરંગ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. જે રાજૌરી અને પૂંછ અને આસપાસના વિસ્તારોના જોડિયા સરહદી જિલ્લાઓ સાથે જોડાણને મોટો વેગ આપે છે. સીમા સડક સંગઠન દ્વારા બનાવાયેલી આ ટનલ અગાઉ 22 ઓગસ્ટના રોજ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવાની હતી, જોકે સ્વતંત્ર

દિવસની ભેટ તરીકે તેને સમયપત્રક કરતાં પહેલા ખોલવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોનું સશક્તિકરણ કરવું ખૂબ જ જરૂરી. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત હરિયાણા કરનાલમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન વધુ તેજ બન્યું. સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠ નેપાળની 3 દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થયા. યુક્રેન અને રશિયાના એકબીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલામાં 11 લોકોના મોત. પુરૂષ ક્રિકેટમાં ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રીલંકા સામે ભારતે પ્રથમ દાવમાં 9 વિકેટે 460 રન બનાવ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। थोड़ी देर में सुनवाएंगे कार्यक्रम चित्रलोक।
1: वाह, तमारा कपड़ानो फिटिंग तो जोरदार छे ना।
2: थैंक्स टू व्हाइट हाउस, एमनी फिटिंग ने साथे एमनी ऑफर पण जोरदार छे।
1: कई ऑफर?
2: ज्या प्रख्यात ब्रांड्स ना कपड़ानी खरीदी पर पैंट अने शर्ट स्टिचिंग फ्री छे।
1: बस एटलुज?
2: पांच पैंट शर्ट स्टिच करावो अने मेळवो रूपया 5000 सुधीनी बचत।
1: तो हवे घरवाड़ी नी शॉपिंग पण पाकी।
2: व्हाइट हाउस, प्रीमियम फिटिंग, स्मार्ट सेविंग्स एट रावपुरा।
3: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
4: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
5: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
4: કેજેઆઈટી સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
6: પૂજા પ્લસ,
7: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
8: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
7: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
4: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
9: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।
10: जो कबूतर उड़ाया, हा, हा, हा,

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.